0: आकाशवाणी समाचार संस्कृति भुंडिया वांचे छे। सौप्रथम मुख्य समाचार। व्यक्तिथी व्यक्ति द्वारा गमे तेटली रकम ट्रांसफर करवामां आवशे तो पण यूपीआई व्यवहारों माटे कोई शुल्क लेवामां आवशे नहीं तेवी सरकारनी स्पष्टता। न्यूजीलेंडनी संसदे भारत साथेना मुक्त वेपार करारने अमलमां मुकतो कायदो पसार कर्यो। देशभरमां आवतीकालथी 17 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા 2026 અભિયાન હાથ ધરાશે। આર્મી ચીફ જનરલ ધીરજ શેઠ આજથી 18 સપ્ટેમ્બર સુધી રશિયાની સત્તાવાર મુલાકાતે અને ભારતીય શેર બજારમાં આજે વધારા સાથે કારોબાર। સમાચાર વિગતવાર। સરકારે સ્પષ્ટતા કરી છે કે વ્યક્તિથી વ્યક્તિ દ્વારા ગમે તેટલી રકમ ટ્રાન્સફર કરવામાં આવશે તો પણ યુપીઆઈ વ્યવહારો માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં। નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે નાના વેપારીઓ માટે શૂન્ય મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ માળખા હેઠળ આવરી લેવામાં આવતા વ્યવહારો સાથે વેપારીઓને 2000 રૂપિયા સુધીની ચૂકવણી પણ નિઃશુલ્ક રહેશે। મંત્રાલયે જણાવ્યું હતું કે એમડીઆર ફક્ત 2000 રૂપિયાથી વધુના ચોક્કસ વેપારી વ્યવહારો પર જ લાગુ થશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હીમાં યશોભૂમિ ખાતે સેમિકોન ઇન્ડિયા 2026ની 5મી આવૃત્તિનું ઉદઘાટન કરશે। આ 3 દિવસીય પરિષદ એક મુખ્ય પ્લેટફોર્મ તરીકે સેવા આપશે। સેમિકોન ઇન્ડિયા સહયોગને પ્રોત્સાહન આપવા, નવીનતા લાવવા, ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત કરવા, રોકાણ આકર્ષવા અને ભવિષ્ય માટે તૈયાર પ્રતિભા વિકસાવવા માટે વૈશ્વિક સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમને એક મંચ પર લાવશે। આ કાર્યક્રમમાં 600થી વધુ પ્રતિનિધિઓ, 300 આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને 40થી વધુ દેશોના પ્રતિનિધિમંડળો એકત્રિત થશે। આ પ્રદર્શનમાં 6 દેશના પેવેલિયન, 12 રાજ્ય સરકારના પેવેલિયન અને 1 સ્ટાર્ટઅપ પેવેલિયન હશે। સેમિકોન ઇન્ડિયા ભારતનું અગ્રણી સેમિકન્ડક્ટર કોન્ફરન્સ અને પ્રદર્શન છે, જેનું આયોજન ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અને સેમી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે। ન્યૂઝીલેન્ડની સંસદે ભારત સાથેના મુક્ત વેપાર કરારને અમલમાં મૂકવા માટે કાયદો પસાર કર્યો છે। આ કાયદાથી ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો અને બંને દેશો વચ્ચે વેપાર વધારવાનો માર્ગ મોકળો થયો છે। આ કાયદાને 93 મતથી મંજૂરી આપવામાં આવી હતી, જેને વિપક્ષી લેબર પાર્ટીએ ટેકો આપ્યો હતો। ન્યૂઝીલેન્ડના વાણિજ્યમંત્રી ટોડ મેકલેએ જણાવ્યું કે આ કરાર નિકાસકારો માટે તાત્કાલિક અને નોંધપાત્ર લાભો પહોંચાડશે। તેમણે કહ્યું કે ઉચ્ચ ગુણવત્તાવાળા વેપાર કરાર આ વર્ષના અંતમાં અમલમાં આવવાની અપેક્ષા છે। દેશભરમાં આવતીકાલથી સ્વચ્છતા હી સેવા 2026 અભિયાન શરૂ થશે। 17 ઓક્ટોબર સુધી ચાલનાર અભિયાનની આ વર્ષની વિષયવસ્તુ સ્વચ્છતા મેં સહયોગ, સ્વચ્છ ભારત, વિકસિત ભારત છે, જે સ્વચ્છ અને વિકસિત ભારતના વિઝનને આગળ વધારવામાં સામૂહિક ભાગીદારી અને સહિયારી જવાબદારીના મહત્વને પ્રતિબિંબિત કરે છે। આ અભિયાનમાં નિયુક્ત સ્થળો અને વધુ ટ્રાફિક ધરાવતા જાહેર સ્થળોની સફાઈ, યુવાનોની ભાગીદારી વધારવા અને કચરાથી સંપત્તિ સુધીની પહેલ દ્વારા સ્વચ્છતા સે સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। આ અંગે સાંભળીએ એક અહેવાલ।
1: સાલ 2017 મેં શરૂ હુઆ સ્વચ્છતા હી સેવા અભિયાન સ્વચ્છ ભારત મિશન કા એક મહત્વપૂર્ણ હિસ્સા બન ચુકા હૈ। યહ અભિયાન હર સાલ આયોજિત કિયા જાતા હૈ ઓર દેશભર કે લોગો કો અપને આસપાસ કી સફાઈ કી જિમ્મેદારી લેને ઓર સ્વચ્છતા મેં યોગદાન દેને કે લિયે પ્રેરિત કિયા જાતા હૈ। ગાંધી જયંતી યાની 2 ઓક્ટોબર કે અવસર પર શહેરી સ્થાનીય નિકાય દ્વારા સાર્વજનિક સ્થાનો પર વિશેષ સ્વચ્છતા અભિયાન ચલાયા જાયેગા। ઇસકે અલાવા એક પેડ માં કે નામ પહેલ કે તહેત પૌધારોપણ ભી કિયા જાયેગા। રાજ્યો સે અપીલ કી ગઈ હૈ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કી 25 વર્ષ की सार्वजनिक सेवा पूरी होने के अवसर पर 7 अक्टूबर को विशेष स्वच्छता कार्यक्रम आयोजित करें। स्वच्छ भारत मिशन के तहत देश भर में 12 करोड़ से अधिक शौचालयों का निर्माण किया गया है। इससे खुले में शौच की समस्या खत्म हुई है और महिलाओं की सुरक्षा और सम्मान को भी बढ़ावा मिला है। दीपेंद्र कुमार, आकाशवाणी समाचार, दिल्ली।
0: વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી ભૂટાનની 2 દિવસની સત્તાવાર મુલાકાતે જશે। આ મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકર ભૂટાનના વિદેશમંત્રી લિયોન પો ડી એન ધુંગલે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે। તેઓ ભૂટાનના પ્રધાનમંત્રીને મળશે। વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ મુલાકાત ભારત અને ભૂટાન વચ્ચે નિયમિત ઉચ્ચસ્તરીય આદાન પ્રદાનની પરંપરાને અનુસરીને અને બંને દેશો વચ્ચે મિત્રતા અને સહયોગના હાલના ગાઢ સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે છે। આજે વિશ્વ ઓઝોન દિવસ પર પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે જણાવ્યું કે ઓઝોન સ્તર હાનિકારક યુવી કિરણો સામે રક્ષણ આપે છે। સોશિયલ મીડિયા સંદેશમાં મંત્રીએ ભાર મૂક્યો કે આ દિવસ યાદ અપાવે છે કે ઓઝોન સ્તરનું રક્ષણ ઘરેથી શરૂ થાય છે। તેમણે કહ્યું કે 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને એસી જાળવવા અને કાર્યક્ષમ ઉપકરણો પસંદ કરવા જેવા સરળ પગલાં સ્વસ્થ પૃથ્વી માટે ઉત્સર્જન ઘટાડે છે। શ્રી સિંહે કહ્યું કે ઓઝોન સ્તરનું રક્ષણ માનવ સ્વાસ્થ્ય, જૈવ વિવિધતા અને આબોહવા સ્થિરતાનું રક્ષણ કરે છે। તેમણે નાગરિકોને સુરક્ષિત ભવિષ્ય માટે ટકાઉ પ્રથાઓ અપનાવવા પણ હાકલ કરી। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ airnews_abadiને ફોલો કરશો. પશ્ચિમ બંગાળ મેડિકલ કાઉન્સિલે રાજ્યમાં મેડિકલ રજીસ્ટ્રેશન મેળવવા માટે બિહારના નકલી દસ્તાવેજોનો ઉપયોગ કરવાના આરોપસર 5 ડોક્ટરોના રજીસ્ટ્રેશન રદ કર્યા છે. ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સના એસોસિએશનના સેક્રેટરી રાજીબ પાંડેની ફરિયાદને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ બનાવટી પ્રમાણપત્રો ધરાવતા અન્ય ડોક્ટરોને ઓળખવા માટે પણ આ મામલાની તપાસ કરી રહ્યું છે. આર્મી ચીફ જનરલ ધીરજ શેઠ આજથી 18 સપ્ટેમ્બર સુધી રશિયાની સત્તાવાર મુલાકાતે છે. તેમની 3 દિવસની મુલાકાત દરમિયાન જનરલ શેઠ રશિયન ભૂમિદળોના કમાન્ડર ઇન ચીફ કર્નલ જનરલ આન્દ્રે નિકોલાયેવિચ મોડવિચેવ સાથે વ્યાવસાયિક લશ્કરી સહયોગ અને તાલીમ સહિત પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેઓ મોસ્કોમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આર્મી ચીફ મોસ્કોમાં રાષ્ટ્રીય સંરક્ષણ નિયંત્રણ કેન્દ્રની પણ મુલાકાત લેશે અને રશિયન સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરશે. નેપાળના ઉત્તર પશ્ચિમ મુગુ જિલ્લામાં આજે સવારે 3 કલાકમાં ભૂકંપના 2 આંચકા અનુભવાયા, જોકે જાનહાની કે નુકસાનના કોઈ અહેવાલ નથી. નેપાળના રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ અને સંશોધન કેન્દ્ર અનુસાર પહેલા ભૂકંપની તીવ્રતા 4.5 અને ત્યારબાદ 4.2ની તીવ્રતાનો ભૂકંપ હતો. બંને ભૂકંપનું કેન્દ્ર મુગુ જિલ્લાના કલાઈની આસપાસ હતું. સાઉદી અરેબિયાએ જણાવ્યું કે તેના હવાઈ સંરક્ષણ દળોએ ગઈકાલે સાંજે મક્કા નજીક હુથી ડ્રોનને અટકાવીને તોડી પાડ્યું. યમનની સરકારને ટેકો આપતા ગઠબંધન દળોના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ મલિકીએ આ હુમલાને હુથીઓ દ્વારા મક્કાને નિશાન બનાવવાનો બીજો પ્રયાસ ગણાવ્યો હતો. તેમણે 2017માં બેલિસ્ટિક મિસાઇલ હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મેજર જનરલ અલ મલિકીએ કહ્યું કે ગઠબંધન આવા કોઈપણ હુમલા સાથે જરૂરી પગલાં લેશે, જો કે હુથીઓએ મક્કાને નિશાન બનાવવાનો ઇન્કાર કર્યો છે. ભારતીય શેરબજારમાં આજે વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. આજે બપોરના સત્રમાં સેન્સેક્સ 330 અને નિફ્ટી 115 અંકોના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. એફએમસીજી, વીમા અને રિયલ્ટી ક્ષેત્રના શેરોમાં સૌથી વધારે ઉછાળો હતો, જ્યારે ટેલિકોમ્યુનિકેશન, આઈટી અને હાઉસિંગ ફાઇનાન્સના શેરોમાં વેચવાલી નીકળી હતી. હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, હરિયાણા, ચંદીગઢ, પંજાબ અને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે કેરળ, માહે, પંજાબ, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ, સિક્કિમ, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં પણ આવી જ હવામાન સ્થિતિ રહેશે. આગામી 2-3 દિવસ દરમિયાન બિહાર, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, ઓડિશા અને રાજસ્થાનમાં વીજળી સાથે વાવાઝોડાની શક્યતા છે. આજે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, લક્ષદ્વીપ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવી જ સ્થિતિ રહેવાની આગાહી છે. કેન્દ્રીય રમતગમત રાજ્યમંત્રી રક્ષા ખડસેએ કૃષિ ઉત્પાદન વધારવા અને સ્થાનિક ઉત્પાદનોનું રાજ્યની બહાર વેચાણ કરવા માટે મિઝોરમમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. કેન્દ્રીય મંત્રી ગઈકાલે મિઝોરમ પહોંચ્યા હતા અને એઝોલની બાદ સેતુલ જિલ્લાના પ્રવાસે ગયા હતા, જ્યાં તેમણે વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને વિવિધ રમતગમત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. બેઠકમાં બોલતા ખડસેએ કહ્યું કે મિઝોરમમાં ઓર્ગેનિક ખેતીમાં અભૂતપૂર્વ સંભાવના છે અને જો કૃષિ અને બાગાયતી ઉત્પાદનોની પ્રક્રિયા પેકેજ કરવા માટે યોગ્ય પદ્ધતિનો અમલ થાય તો રાજ્ય બહાર નિકાસ કરી શકાય છે. તેમણે અધિકારીઓને લોકોના હિત માટે વધુ પ્રયાસ કરવા અને અન્ય સરકારની વિવિધ યોજનાઓને વધુ લાભ જનતાને મળે તે સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નશીલ રહેવા આગ્રહ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વ્યક્તિથી વ્યક્તિ દ્વારા ગમે તેટલી રકમ ટ્રાન્સફર કરવામાં આવશે તો પણ યુપીઆઈ વ્યવહારો માટે કોઈ શુલ્ક લેવામાં આવશે નહીં તેવી સરકારની સ્પષ્ટતા. ન્યૂઝીલેન્ડની સંસદે ભારત સાથેના મુક્ત વેપાર કરારને અમલમાં મૂકતો કાયદો પસાર કર્યો. દેશભરમાં આવતીકાલથી 17 ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા 2026 અભિયાન હાથ ધરાશે. આર્મી ચીફ જનરલ ધીરજ શેઠ આજથી 18 સપ્ટેમ્બર સુધી રશિયાની સત્તાવાર મુલાકાતે અને ભારતીય શેરબજારમાં આજે વધારા સાથે કારોબાર. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શ્રોતા મિત્રો, કાર્યક્રમ ગીત ગુરજરીમાં આ સમય થયો છે હવે આપણા શબ્દસાધના સેગમેન્ટનો. અને આજના શબ્દસાધના સેગમેન્ટમાં તમારા માટે બહુ સરળ વાત રહેવાની છે, કારણ કે આજે તમારે મને ભગવાન ગણેશના જે પણ નામો ખબર હોય એ બાર જે નામો છે ખાસ મુખ્ય એ બાર નામો ઉપરાંત પણ જો કોઈ બીજા અન્ય નામો આપને ખબર હોય તો ચોક્કસથી આપ મને જણાવી શકો છો. અને હા, સાથે સાથે ભગવાન ગણેશના કોઈ એવા અનોખા મંદિરની વાત પણ જો આપ જાણતા હો તો પણ આપ મારા સુધી એ વાત એ માહિતી પહોંચાડી શકો છો. અમારો નંબર છે 4515-4134 અને 4515-4135. અને હા, આજના કાર્યક્રમમાં આપણે ભગવાન ગણેશની સ્તુતિના કેટલાક સરસ મજાના ભજનો અને ગીતો તો સાંભળીશું જ, પણ હા, એ ઉપરાંત જો તમારી કોઈ ફરમાઈશ હોય તો એ પણ અમને સ્વીકાર્ય છે. આપણે એ સરસ મજાના ગીતો પણ ચોક્કસથી સાંભળીશું. મને ફોન કરવાનું ભૂલતા નહીં. હમણાં આપણે સાંભળીએ અનુરાધા પૌડવાલના સ્વરમાં વધુ એક ગણેશ સ્તુતિ.

જો તમે તો ફોનની ઘંટડીઓ તો હજુ પણ સતત વાગી રહી છે, પણ આપણે જે વાત કરવી છે કે બાપાના જે મંદિરો આવેલા છે ભારતભરમાં ને વિશ્વભરમાં, એમાંના કેટલાક અનોખા મંદિરોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આપણા મહારાષ્ટ્રમાં જ, એટલે કે આપણા બાજુમાં થાણેમાં ટીટવાડામાં જે ગણપતિનું મંદિર આવ્યું છે તેમની. હવે આ જે ગણપતિનું મંદિર છે એ છે સિદ્ધિવિનાયક મહાગણપતિ મંદિર. હવે તમને લાગશે કે આ મંદિરમાં ખાસ શું છે, તો વાત એમ છે કે આ જે મંદિર છે સિદ્ધિવિનાયક મહાગણપતિ મંદિર જે ટીટવાડામાં આવેલું છે, એનો પૌરાણિક કાળના મહર્ષિ કણ્વના આશ્રમ સાથે જોડાયેલું સ્થાન, જે તેમની સાથે તેમનો સંબંધ છે આ મંદિરનો. અને મિત્રો, માન્યતા એવી છે કે શકુંતલાએ રાજા દુષ્યંત સાથેનો જે પોતાનો વિરહ હતો એ વિરહ દૂર કરવા માટે અહીંયા પોતે આ ગણેશની મૂર્તિની સ્થાપના કરી હતી. એટલે મિત્રો, વાત એમ છે કે જ્યારે શકુંતલા અને દુષ્યંતના જે સંબંધો હતા એ જ્યારે વણસ્યા હતા, ત્યારે એ સંબંધોને સુમધુર કરવા માટે ફરીથી એ થાય એ લક્ષ્યને ધ્યાનમાં રાખીને શકુંતલાએ સ્વયં પોતાના હાથે ગણેશ મૂર્તિની અહીં સ્થાપના કરી હતી. આ એ મંદિરની ખાસિયત છે. હવે મિત્રો, મહારાષ્ટ્રથી થોડા આગળ વધીએ અને જઈએ આપણે આંધ્રપ્રદેશ શ્રીશૈલમમાં ખાસ, તો ત્યાં શ્રીશૈલમ જ્યોતિર્લિંગ મંદિર છે જ્યાં સાક્ષી ગણપતિની વાત કરવામાં આવે છે. હવે તમને લાગશે કે આ સાક્ષી ગણપતિ એટલે શું છે, તો વાત એમ છે કે આ જે સાક્ષી ગણપતિ છે એ દર્શનાર્થીઓ જે આવે છે એની સાક્ષી પૂરે છે એવું કહેવામાં આવે છે. હવે એની પાછળનું કારણ એમ છે કે જે મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે ભગવાન ગણેશની, તેમાં એમના ડાબા હાથમાં એક ચોપડો છે, એક બુક છે, અને જમણા હાથમાં એક પેન છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે અહીંથી આ જે શ્રીશૈલમ જે જ્યોતિર્લિંગ મંદિર છે એનાથી 3 કિલોમીટર દૂર જ આ ભગવાન ગણેશનું મંદિર આવેલું છે જે સાક્ષી ગણપતિ તરીકે ઓળખાય છે. અને એવી માન્યતા છે કે જે પણ દર્શનાર્થીઓ શ્રીશૈલમ જ્યોતિર્લિંગના દર્શને આવે છે એની સાક્ષી પૂરવા, એટલે કે જે દર્શનાર્થીઓ આવ્યા છે એમની નોંધ લખવા માટે આ ગણપતિજીને અહીં બિરાજિત કરવામાં આવ્યા છે, અને એ માટે આ મંદિરનું નામ સાક્ષી ગણપતિ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત અનેક શ્રોતા મિત્રોના ફોન આવ્યા છે જેઓ પોતાના ગામડાની જે ગણપતિ ઉજવણીની અલગ અલગ ખાસ વાતો છે એ પણ અમારી સાથે શેર કરી રહ્યા છે. એ તો તમે શેર કરજો જ, પણ સાથે સાથે ભગવાન ગણેશના જે અલગ અલગ નામો છે એ ચોક્કસથી મને જણાવજો. અમારો નંબર છે 4515-4134 અને 4515-4135. કાર્યક્રમમાં આપણે આગળ વધીએ અને માણીએ જીવરામ ભગતના સ્વરમાં આ સરસ મજાનું ગીત, અને ત્યારબાદ આપણે સાંભળીશું અનુરાધા પૌડવાલના સ્વરમાં વધુ એક ગીત.

0: જ્યાં જોડાય દિલના તાર, કારણ વાતો થાય અપરંપાર. ગીત ગુર્જરી, ગુજરાતી ગીતો અને વાતોનો એકમાત્ર કાર્યક્રમ, દરરોજ બપોરે 3 વાગે 100.1 FM ગોલ્ડ પર.
1: આકાશવાણી મુંબઈ કેન્દ્રની 100.1 MHz FM ગોલ્ડ ચેનલ પર આપ સાંભળી રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ ગીત ગુર્જરી, આપના દોસ્ત આરજે સચિન વજાણી સાથે. દોસ્તો, હવે વાત કરીએ તામિલનાડુમાં આવેલા આદિ વિનાયક મંદિરની, જે તિરુવલ્લુરમાં આવેલું છે. અને આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં ભગવાન ગણેશના હાથીના મુખવાળી જે મૂર્તિ છે એની પૂજા નથી કરવામાં આવતી. જી હા, અહીંયા ભગવાન ગણેશની માનવના ચહેરાવાળી મૂર્તિ બિરાજમાન છે. તમને ખ્યાલ હશે જ કે ભગવાન શંકરે ભગવાન ગણેશનું મસ્તક કાપ્યું હતું જ્યારે તેઓ માતા પાર્વતી સ્નાન કરવા ગયા હતા. ત્યારે બહાર ચોખી પહેરો કરી રહ્યા હતા ત્યારે ભગવાન શંકરે ભગવાન ગણેશનું મસ્તક કાપ્યું હતું. અને એ સમયે જે માનવ મુખ ભગવાન ગણેશને મળ્યું હતું, એ માનવ મુખવાળું જે રૂપ છે એ તેની અહીં પૂજા કરવામાં આવે છે. એટલે કે સ્વાભાવિક છે કે અહીં ભગવાન ગણેશનું બાળ સ્વરૂપ આપણને જોવા મળે છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં જઈએ તો ત્યાં કાનીપાકમ વિનાયક મંદિર આવેલું છે, જે ચિત્તૂર જિલ્લામાં આવેલું છે. હવે આ જે મંદિર છે એની ખાસિયત એ છે દોસ્તો કે અહીંની એક નદીમાંથી એક કૂવો છે અને એ કૂવામાં જ એક સ્વયંભૂ રીતે આ મૂર્તિ પ્રગટ થયેલી છે, જેનો આકાર દર વર્ષે સતત વધી રહ્યો છે એવું કહેવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે 11મી સદીમાં ચોલ રાજાઓ દ્વારા આ મંદિર જે છે, આ જે મૂર્તિ છે એને ધ્યાનમાં રાખીને મંદિર બનાવવામાં આવ્યું. અને કૂવામાંથી એ મૂર્તિ પ્રગટ થયા બાદ એનું કદ જે છે એ સતત વધતું હતું. કેટલાક વર્ષો પહેલાં, કેટલીક સદીઓ પહેલાં જે ભક્તો હતા તેમણે ભગવાનની મૂર્તિ હતી જે તેનું માપ લઈને તેમના માટે ચાંદીનું કવચ જે બખ્તર છે એ બનાવડાવ્યું અને એ મૂર્તિને પહેરાવડ્યું. પણ થોડા વખત પછી એવું થવા લાગ્યું કે મૂર્તિની જે સાઇઝ હતી એ ધીમે ધીમે વધવા લાગી, જેને કારણે ચાંદીનું જે બખ્તર હતું એ નાનું પડવા લાગ્યું. અને એના કારણે પછીથી ખબર પડી કે જે ભગવાન ગણેશની મૂર્તિ છે એ ધીમે ધીમે થોડા સમય બાદ વધી રહી છે, એટલે કે તેનું સાઇઝ જે છે એ વધી રહી છે. એટલે આવી કેટલીક જે મંદિરોની વાતો છે દોસ્તો એ આપણા સુધી નથી પહોંચતી, કારણ કે આમાં

જે કેટલાક મંદિરો છે એની વાત આપણે બહુ ઓછી કરીએ છીએ, પણ આજે આપણે ભગવાન ગણેશના આવા જ કેટલાક રોચક મંદિરોની વાત કરીએ છીએ અને સાંભળીએ સરસ મજાના ગીતો. કાર્યક્રમમાં આપણે આગળ વધીએ અને માણીએ વધુ એક ભગવાન ગણેશનું સરસ મજાનું ગીત. સ્વર ફરી એકવાર અનુરાધા પૌડવાલનું.

શ્રોતા મિત્રો, આજે આપણે ભગવાન ગણેશના કેટલાક અનોખા એવા મંદિરની વાત કરી રહ્યા છીએ અને ભગવાન ગણેશ સાથે જોડાયેલી અનેક લોકકથાઓ આપણે જાણીએ છીએ, અનેક લોક વાર્તાઓ આપણે જાણીએ છીએ અને તેની સાથે જે મંદિરો જોડાયેલા છે એની આજે આપણે વાત કરી રહ્યા છીએ. હવે જે મંદિરની મારે વાત કરવી છે એ બીજું મંદિર આવેલું છે છત્તીસગઢમાં, જેને ઢોલકલ ગણેશના નામથી ઓળખવામાં આવે છે. હવે તમે વિચારશો કે આ ઢોલકલ ગણેશ આવું કેવું નામ છે, તો એની પાછળનો જે કિસ્સો છે એ એમ છે કે સૌથી પહેલાં તમને જણાવી દઉં કે જે પહાડ પર, જે ખડક પર આ ભગવાન ગણેશની મૂર્તિ, ભગવાન ગણેશ બિરાજિત છે, એ પર્વતનો આકાર જ ઢોલક જેવો છે એટલે એને ઢોલકલ કહેવામાં આવે છે. અને આની ખાસિયત એ છે કે ઘનઘોર જંગલોની વચ્ચે 3000 ફૂટની ઊંચાઈએ 1000 વર્ષ જૂની અહીં ગ્રેનાઇટની ભગવાન ગણેશની મૂર્તિ આવેલી છે. અને ત્યાંના જે સ્થાનિક આદિવાસીઓ છે તેમની એવી માન્યતા છે કે આ પર્વત પર ભગવાન ગણેશ અને પરશુરામ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું, જેમાં ભગવાન પરશુરામની કુહાડીના પ્રહારથી ભગવાન ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો, જેને કારણે આજે પણ આપણે ભગવાન ગણેશને એક દંત તરીકે ઓળખીએ છીએ. અને આ ઉપરાંત પુડુચેરીમાં પણ એક ભગવાન ગણેશનું મંદિર આવેલું છે, જે વ્હાઇટ ટાઉન સમુદ્ર કિનારા નજીક આવેલું છે. હવે એમાં કહેવામાં એમ આવે છે કે આ જે મંદિર છે એ મંદિરમાં અનેક ભગવાન ગણેશની મૂર્તિઓ આવેલી છે અને 1688માં ફ્રેન્ચ લોકોએ અહીં ભગવાન ગણેશની મૂર્તિ હટાવવાની વાત કરી હતી, પણ ભગવાન ગણેશની જે મૂર્તિ હતી એ ચમત્કારિક રીતે આપોઆપ બચી જતી હતી અને તે ફરી એકવાર ગર્ભગૃહમાં આવી જતી હતી. એટલે દોસ્તો, આ જે ભગવાન ગણેશની મૂર્તિ છે એ ભારતના અલગ અલગ રાજ્યોમાં આવેલી છે, જેને કારણે આપણે ભગવાન ગણેશ પરની જે આપણી આસ્થા છે એ આજે પણ અજરામર છે. આ તો તે ભારતનામાં આવેલા કેટલાક ભગવાન ગણેશના મંદિરની વાતો. આપણે કાર્યક્રમમાં ગીત સાંભળીને ત્યાર પછી આપણે વાત કરીશું ભગવાન ગણેશના વિશ્વભરમાં આવેલા અનેક ગણેશ મંદિરની. પણ ત્યાં સુધી ભગવાન ગણેશના જે વિવિધ નામો છે એ આપણને ચોક્કસથી જણાવી શકો છો. અમારો નંબર છે 4515-4134 અને 4515-4135.

સો તમે તો હવે વિશ્વભરમાં આવેલા જે ભગવાન ગણેશના મંદિરોની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીએ ઇન્ડોનેશિયામાં આવેલા માઉન્ટ બ્રોમો ગણેશ મંદિરની. દોસ્તો, આ જે મંદિર છે એ એક સક્રિય અને જીવંત જ્વાળામુખીની એકદમ કિનારી પર આવેલું મંદિર છે. એકચ્યુઅલી આ મંદિર નથી, અહીંયા ફક્ત ને ફક્ત ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત છે જે જ્વાળામુખી પર્વત પર છે. અને જે જ્વાળામુખી છે એ જ્વાળામુખીનું નામ જ છે માઉન્ટ બ્રોમો. માઉન્ટ બ્રોમો નામના પર્વત, જે જ્વાળામુખી પર્વત છે, એના પર ભગવાન ગણેશની મૂર્તિ આવેલી છે. હવે વિચારે આવે કે જ્વાળામુખી પર્વત છે તો ત્યાં પૂજા આરાધના કરવા કોઈ નહીં જતું હોય, પણ ના, એવું જરા પણ નથી. આ જ્વાળામુખીની આજુબાજુમાં જે લોકો રહે છે તે એટલે આદિવાસી પ્રજાતિ રહે છે, જે તેંગરેઝ નામની આદિવાસી પ્રજાતિ કહેવાય છે. તેઓ અહીં બાપાના એવું માને છે તે લોકો કે આ જ્વાળામુખી પર્વતથી જે પણ તકલીફો આવવાની, જે પણ જ્વાળામુખી ફાટશે ને જે પણ હોનરત ઊભી થશે, એનાથી ભગવાન ગણપતિ તેમની રક્ષા કરે છે. અને એના માટે એ ભગવાન ગણેશની મૂર્તિ લગભગ 700 વર્ષથી ત્યાં બિરાજમાન છે. અને એ ભગવાન ગણેશ પ્રત્યેની તેમની જે માન્યતા છે એ માન્યાના ભાગરૂપે જ તેઓ આ પર્વત પર જઈને ભગવાન ગણેશની પૂજા આરાધના પણ કરે છે. હવે આ તો થઈ ઇન્ડોનેશિયાની વાત. જાપાનની વાત કરીએ તો જાપાનમાં હોઝાજી મંદિર એટલે કે ઇકોમા શોટેન નામનું એક ત્યાં પ્લેસ છે, ત્યાં એક એવી જગ્યા છે જ્યાં ભગવાન ગણેશની પૂજા આરાધના કરવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે જાપાનમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ ખૂબ છે, તો જાપાનમાં બૌદ્ધ ધર્મના પ્રભાવ હેઠળ ત્યાં ભગવાન ગણેશજીને કાંગેતેન એટલે કે આનંદના દેવતા, રાજી ખુશી જે હોય, આનંદ હોય, એના દેવતા તરીકે ત્યાં પૂજવામાં આવે છે. અને અહીં ભગવાન ગણેશને મોદકનો પ્રસાદ ચડાવવામાં નથી આવતો, પણ જે આપણે મૂળા ખાઈએ છીએ, ગાજર મૂળામાં જે મૂળા હોય, એ મૂળાનો અહીં ભગવાન ગણેશને પ્રસાદ ચડાવવામાં આવે છે. આ ઉપરાંત થાઈલેન્ડમાં પણ ભગવાન ગણેશની મૂર્તિ આવેલી છે, તેમના મંદિરો ત્યાં આવેલા છે. થાઈલેન્ડમાં જે ભગવાન ગણેશનું મંદિર આવેલું છે એ ત્યાં ફ્રા ફિકાનેત તરીકે ઓળખવામાં આવે છે, જે ત્યાંના થાઈલેન્ડના શાહી પરિવારનું સત્તાવાર હિન્દુ મંદિર છે. અને આ મંદિરમાં પણ થાઈલેન્ડના રાજાના રાજ્યાભિષેક હોય કે પછી ત્યાંની કોઈ પણ શાહી વિધિઓ હોય એ ત્યાંના મંદિરના રાજગુરુઓ દ્વારા જ કરવામાં આવે છે. અને મોટાભાગે અહીં થાઈલેન્ડના રાજાઓના જે વિવિધ કામો હોય છે એ જ અહીં પાર પાડવામાં આવે છે. અને આ મંદિરના ગર્ભગૃહમાં કાંસાના અને લીલા પથ્થરમાંથી બનેલા ભગવાન ગણેશની 5 અત્યંત પવિત્ર અને પ્રાચીન એવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે.

કાર્યક્રમના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે અને આ સમયે જે હવે શબ્દ સાધના સેગમેન્ટ જાણી લેવાનો. તો આજે મેં તમને પૂછ્યું હતું કે ભગવાન ગણેશના જે પણ નામો આપને ખબર હોય આપ મને ચોક્કસથી જણાવજો. તો જે ભગવાન ગણપતિના બાળ પ્રમુખ નામો અને ઉપરાંત અન્ય નામો છે એ આ પ્રમાણે છે: સુમુખ, એકદંત, કપિલ, ગજકર્ણક, લંબોદર, વિકટ, વિઘ્ન વિનાશક, વિનાયક, ધૂમ્રકેતુ, કણાધ્યક્ષ, ભાલચંદ્ર, ગજાનન, બાલગણપતિ, ભાલચંદ્ર, બુદ્ધિનાથ, ધૂમ્રવર્ણ, એકદંત. ત્યાં ઉપરાંત આપણે ગજકર્ણ, ગજાનન, ગજાસ્ય, ગણનાયક, ગણપતિ, ગૌરીસૂત, લંબોદર, મહાબલ, મહાગણપતિ, મહેશ્વરમ, મંગલમૂર્તિ, મૂષકવાહન, નંદન, પ્રથમેશ્વર, શુભકર્ણ, સિદ્ધિદાતા, સિદ્ધિવિનાયક, વિઘ્નહર્તા, વિઘ્નેશ્વર, વિકટ, વિનાયક, અને એવા તો મિત્રો અનેક નામો છે. આપણે જો ભગવાન ગણપતિના અલગ અલગ નામો અને એ અલગ અલગ નામો પાછળની જે એક રોચક વાતો છે કે આ નામ શા માટે પડ્યું, જેમ આપણે એકદંત એ નામની પાછળની લોકકથા પણ સાંભળી અને એ ગણપતિ મંદિર વિશે પણ આપણે વાત કરી, એવી રીતે એક એક આપણે નામનો જે ઉલ્લેખ કરતા જઈએ અને તેની પાછળની કથા સાંભળતા જઈએ તો કદાચ સમય ઓછો પડે. અને હા, સમય ખરેખર અત્યારે આપણી પાસે ઓછો જ છે, માત્ર એક મિનિટની વાર છે આપણે છૂટા પડવાની. તો બસ, તમારા દોસ્ત આરજે સચિન વજાડીને રજા આપશો. આશા રાખું છું કે આપને આ કાર્યક્રમ ગમ્યો હશે અને ભગવાન ગણેશની જે પણ સ્તુતિ વંદન આજે આપણે સાંભળી છે આપણે માણી હશે. ફરીથી મળું છું મિત્રો આવી જ રીતે નવા વિષય, નવા વિચાર, નવા શબ્દ અને નવા ઉત્સાહ સાથે. અને હા, જે પણ શ્રોતા મિત્રોએ કાર્યક્રમમાં આજે ફોન કરીને ભાગ લીધો છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર. બરાબર 4 વાગે આપ સાંભળી શકશો હિન્દીમાં સમાચાર, જેને આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી રિલે કરવામાં આવશે.